ગરમી ભયસ પણ પ્રોગ્રામ બોઝાન, પ્રોગ્રામિક પ્રોડ્યુસર છે વસીમ ફારૂક. ઈશો આકાશવાણી, શ્રીનગર સ્ટેશન.